0: મંતા મારી નથડી ખોવાણી. થેન્ક યુ સો મચ. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. ધન્યવાદ.
1: આદિત્ય ગઢવી, Gujarat's most celebrated musical voice. Thank you so much. Get ready now, ladies and gentlemen, for the bold, genre-defying global music icon who has reshaped contemporary R&B. Her